0: 저 아름은 햇벌을 접붙이 아가는 작디로 해쇼. 우두를 봤을 흐름은 더가라 돌려나 우두셔래 얼찌롯 원태 우설 주드란 시가 쫄겨가 쫄겨샷과 주든든 마디아 아르회 은양 때 저번 소재가 길로해 어도디 하다와 들득 벌벌 구이 퇴벌거네 챔버둥 것을 월그래 가래 이슈
1: 사이 복시르마 호르친 길승 쉐이롱 아를 류루충 도시트게슨 그슨 호링 우지그릭 선석라 үүний залгамжийг маргаашийн үлгэрийн нэвтрүүлгээрээ хүлээн авч сонсоорой. Энэ дугаарыг үлгэрийн нэвтрүүлэг өндөрлж байна.